0: સમાચારના રે સાથે મેં શંભુસિંહ અર અભે સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ રે મોકે આજ જયપુરમાં વિયા રાજ્યથરા કાર્યક્રમમાં કઈ મહત્વ એલાન કર્યા. શ્રી શર્મા રાજસ્થાન ઔદ્યોગિક વિકાસ નીતિ 2026 ઉદ્યમીઓને ભેળી સેવામાં દેવણસારું રેમ્પ પોર્ટલ અર ઓડીઓપી કોફી ટેબલ બુક રોઈ અનાવરણ કર્યું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઈ સાલ 25 નવા સ્ટાર્ટઅપ્સને રોકડ મદદ દીયાજાવણરો એલાન કર્યો. શ્રી શર્મા કાર્યક્રમમાં મુખ્યમંત્રી પાત્ર ઉદ્યમીઓને રીકો જમીરા આવંટન પાનાઈ સોંપ્યા. સાથે ન્યારી ન્યારી યોજનાઓનો ફાયદો લેવણવાળાને 13 કરોડ રૂપિયા 32 રકમરા કર્જ અર સબસિડીરા ચેકી દીયા. ઈ મોકે બોલતા શ્રી શર્મા કહ્યું કે સરકાર ઉદ્યમિતાને વધાવો અર વિનિવેશને વધાવો દેવણ સારું બરોબર કામ કરી હે. વણા કહ્યું કે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં એમએસએમઈની મહત્વ ભૂમિકા હે. 33 લાખ 32 એમએસએમઈ સાથે રાજસ્થાન દેશનો ચોથો સૌથી મોટો રાજ્ય બની ગયો હે.
1: મુજે ગર્વ હૈ કે 33 લાખ સે અધિક એમએસએમઈ ઉદ્યમો કે સાથ રાજસ્થાન આજ દેશ કા ચોથા સબસે બડા એમએસએમઈ રાજ્ય બન ચુકા હૈ. યે ઉપલબ્ધિ હમારે ઉદ્યમો કે સાથ આત્મવિશ્વાસ ઓર કર્મઠતા કા પ્રમાણ હૈ. અગર ઉદ્યમી આગે બઢેગા તો રાજસ્થાન આગે બઢેગા. લગાતાર હમારી સરકાર ઇસ ક્ષેત્ર મે કામ કર રહી હૈ. રાજસ્થાન મે અભી બહોત બડી ગુંજાઇશ. રાજસ્થાન પોટેન્શિયલ હૈ ક્યોંકિ જિસ સોચ કે સાથ ઔદ્યોગિક વાતાવરણ વિકસિત કરને કા પ્રયાસ હમને કિયા હૈ પિછલે 2.5 વર્ષ મે વો આપકે સામને હૈ. ઉદ્યોગ સ્થાપિત કરના, ઉનકા સંચાલન કરના ઓર ઉનકા વિસ્તાર કરના ઓર વો ભી સરળ ઓર તેજ ઓર પારદર્શી તરીકે સે હો.
0: કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડ અર ઉદ્યોગ રાજ્યમંત્રી કે વિશ્નોઈ મોજૂદ રહ્યા. એમએસએમઈ દિવસે મોકે રાખીજ્યા જલસામાં પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ, નિવેશ અર રોજગાર બનાવણને લેર કર્યા જા રહ્યા કામારો સકારાત્મક સંદેશ દીધો. રાજસ્થાન રિફાઇનરીઓ પ્રદેશમાં નિવેશ, ઉદ્યોગ અને રોજગારને ઘણો વધાવો મળેલા. એચપીસીએલ કાનીઓ પહેલા ચરણમાં રાજ્યભરમાં 332 નવા પેટ્રોલ પંપ ખોલ્યા જાયેલા. મુખ્ય સચિવ વી શ્રીનિવાસરી સદારતમાં આજ જયપુરમાં વી એચપીસીએલ અને રાજસ્થાન રિફાઇનરી લિમિટેડના એલકારનારી મિટિંગમાં આ જાણકારી દીધી. એ સારું પ્રદેશમાં 304 ઠોડારી પીછાણ કરી જા ચૂકી હૈ. જેઠે રિટેલ આઉટલેટ્સ સારું એચપીસીએલ 400 કરોડ રૂપિયાનો નિવેશ કરેલા. 31 જુલાઈ તાઈ ઈ બારામાં નવી નીતિ તૈયાર કર લી જાયેલા. બેઠકમાં ઓઈ ફેસલો લીધો કે પરિયોજના રે તહેત સરકારી જમીનને એચપીસીએલને લીજ માથે મુહૈયા કરાઈ જાયેલા, જેનો નવા પેટ્રોલ પંપ સ્થાપિત કર્યા જા શકે. કેન્દ્રીય સંસ્કૃતિ અર પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કહ્યું હૈ કે જોધપુર લિફ્ટ કેનાલરા ત્રીજા ચરણનું કામ આખરી દોરમાં હૈ. વણા આશ જતાઈ કે આવતા 3-4 મહિનામાં ઇનરો પાણી જોધપુર પૂગ જાયેલા. આજ જોધપુરમાં મીડિયા સાથે બતલમાં શ્રી શેખાવત કહ્યું કે ઈ પરિયોજનામાં લંબા બગત હું ચાલરી તકનીક અર દૂજી ખામિયાને દૂર કરી જ્યા હૈ, જેનું ઇનરો કામ તેજીયું આગે બદર્યો હૈ. શ્રી શેખાવત બતાયો કે ઉનાળામાં પીવણરા પાણીની પરેશાનીઓ ઉભરણ સારું 4-32 જલાશયની મંજૂરી દીધી હૈ. વણા બતાયો કે ફલસૂટ જલાશયમાં પાણી ભરી જો વે ચૂક્યો હૈ અર બાકીરા જલાશયમાં બેગા પાણી પૂગેલા. દેશને
2: સારે અવરોધો કો દૂર કરને કે બાદ મે અબ લગભગ હમ ઉસ મુકામ પર પહોંચ ગયે હૈ કે આને વાલે 3-4 મહિને મે પાણી જોધપુર તક તીસરે ફેઝ કા પહોંચને લગેગા. તો જિસ તરહ સે ક્લોઝર્સ આતે હૈ ઓર પાણી કા સંકટ ડિમાન્ડ ગરમી મે જ્યાદા હોને કે કારણ સે જો હમારે સામને ચુનૌતી આતી હૈ, इसके समाधान के लिए मैंने जल शक्ति मंत्री रहते हुए 4 एस्केप रिजर्वायर बनाने के लिए भारत सरकार की तरफ से प्रोजेक्ट सैंक्शन किया. तीसरा फेज लिफ्ट कैनाल का बनने के बाद में जोधपुर शहर की आपूर्ति की गुणवत्ता में और गांव की ग्रामीण जो है जोधपुर की आपूर्ति की गुणवत्ता में निश्चित रूप से क्वांटिटेटिव मात्रात्मक परिवर्तन आएगा.
0: દેશને પોલિયો મુક્ત બનાયા રાખણરા મકસદો કાલ્યાઓ રાષ્ટ્રીય અભિયાન ચલાયો જાયેલા. એનરે તહેત 5 સાલ તાઈ રા સગળા ટાબરાને પોલિયોની ખુરાક પિલાઈ જાયેલા. સ્વાસ્થ્ય અર પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ રાજ્યના સગળા સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રા, આંગણવાડી કેન્દ્રા અર ખાસતોરું બનાઈ જ્યા પોલિયો બૂથા માથે આ દવા પિલાઈ જાયેલા. એ દિન ખુરાકું બચોડા ટાબરાને 29 અર 30 જૂને સ્વાસ્થ્યકર્મી અર આંગણવાડી કાર્યકર્તા ઘર ઘર જાર દવા પિલાવેલા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનરા મિશન નિદેશક ડોક્ટર જોગારામ બતાયો કે ઈ અભિયાનમાં મોબાઈલ અર ટ્રાન્ઝિટ ટીમા બસ સ્ટેન્ડ